તુંદર પરથી સ્વાગત છે ડોગરી રેડિયો. મેં આજથી આ છે નેહા શર્મા ડોગરી દીદી. તે મેં જેડી તુસી અજ સુનાની હૈ કે મેરે ડુગર પ્રદેશ દા નામ જમ્મૂ ક્યાં પ્યા તે સુનિયા. એ બડી કે પુરાની દંત કથા હૈ, જો એક કથા હૈ જો કુછ કિતાબી ચ ભી લિખિત હૈ, તે અસી અપને બડે બુઝુર્ગે કોલા હી સુની દી હૈ. બડી પુરાની ગલ હૈ, એક રાજા હુંદે હૈ, ઉસ શિકાર કરને વાસ્તે અપને મંત્રી કરને નિકલી ગયે. તે તુરદે તુરદે ઓ બડે ઉઠી ગયે. તે ઉને બસા કરને વાસ્તે અપને મંત્રી ઇશારા દિત્તા, ભાઈ કોઈ શૈલ નહીં, જગ્હા તુપો. તે મંત્રીએ હુકમ દિત્તા, મીલ કીતી, તે ઉંદે વાસ્તે એક જગ્હા તુપી દી ગઈ. તે પર ઉઠે દા નજારા તે બડા કે ચમત્કારી દૃશ્ય હા. રાજા ઓર બડે રાન પરેશાન હોય. ઉથે કે હા, એક નહેર હૈ નિક્કી હારી, જેદે પર શેર તે બકરી દોનો કઠે પાણી પિયા કરદે હૈ. તે રાજા ઓર તે બડે રાન પરેશાન હોય. ઉને આખે તે ભાઈ કોઈ દેવી શક્તિ લગદી હૈ, કીકે ઇથે તે પ્રકૃતિ દે નિયમ દા પુઠ કે કામ ચલાદા હૈ. તુસી પતા સારે કી પ્રકૃતિ દા નિયમ હૈ, શેર બકરી દા શિકાર કરદા હૈ તે બકરી અપની જાન બચાંદી હૈ, ઓદે કોલા નઠદી હૈ. પર ઇથે તે કિશ ઉલટ કે કર લી, ના તે કોઈ ડર ભાવ નહીં, ના કોઈ ઇતરાહ, તે ના કે કોઈ દ્વેષ ભાવ નહીં. તે દોને મિલી જુલીએ અહીંયા કે પાણી પિયા દે, કોઈ કુસી તરહ દા કોઈ ડર તરહ નેહા લભા દા. તે રાજા ઓર બડે ગે રહાન હોય. ઉને અપને મંત્રી આખ્યા, ભાઈ એ તે કોઈ મેં દેવી શક્તિ લગતી હૈ, એ થાર કોઈ સાધારણ થાર નહીં લભદી હૈ. ઇથે પક્કા કોઈ ના કોઈ ચમત્કાર હૈ, કોઈ ના કોઈ ઉએ દી ગલ હૈ. તે મેં સોચા ના કે ઇસ જગ્હા મેં ઓર અગે બસાવા, તે ઇથે મેં કુછ દિન રોવા, મેં ઇથે અગે દા પતા કરા, એ કે ચીજ હૈ, ઇથે ઇસ ચમત્કાર દે પીછે દી કહાની કે હૈ, મેં એ પતા જરૂર કરની હૈ. તો સુનો અગલા ગીત, તો મેં સુનાની અગે દે કહાની હૈ ઇસ ગીત દે બાદ.

હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું તમારી મજાની મિત્ર માનસી. લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી, રાતી બોલ બોલતો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી, ભાઈ છેલ છબીલો ગુજરાતી. આજે આપણે આપણા ગુજરાત વિશે થોડી જાણી અજાણી વાતો કરીશું. ગુજરાતને પુરાતત્વ અને ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો સિંધુ સંસ્કૃતિના ભાગ લેખે વાયવ્ય ખૂણેથી જુદા જુદા સમુદાયો આવ્યા હશે અને અહીં વસતી આદિવાસી ભીલ પ્રજા સાથે સંસર્ગમાં આવ્યા હશે. 5000 વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણની સાથે યાદવો મથુરાથી અહીં આવ્યા હશે અને ત્યારબાદ શક અને કુશાનો આવીને અહીં વસ્યા હશે. તે ઉપરાંત હુણ અને ગુર્જરો મધ્ય એશિયાથી પોતાની સંસ્કૃતિ લઈને આવ્યા હશે. આ ઉપરાંત આરબ અને ઈરાની સમુદાયો ગુજરાતના બંદરો ઉપર વેપાર અર્થે આવ્યા અને પારસીઓ તો દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા. આ તમામ પછી તો ગુજરાતને પોતીકું બનાવીને વસ્યા. આને પરિણામે ગુજરાતમાં પચરંગી રંગછાયાઓ ઉપસી અને સઘળી રંગછાયાઓ આજના ગુજરાતના પહેરવેશમાં, ખાનપાનમાં અને વાણીમાં અભિવ્યક્ત પામી છે અને એ જ છે આપણા ગુજરાતની વિશિષ્ટ સંસ્કૃતિ. તો મિત્રો, ચાલો આપણે સાંભળીએ આ સંસ્કૃતિને અનુરૂપ એક સુમધુર ગીત, છેલ છબીલો ગુજરાતી, ભાઈ છેલ છબીલો ગુજરાતી.

0: અરે લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી ખેલ થતી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર બનતી જાતી અરે ભલે લાગતો ઘોડો તું ખેલ થતી લો ગુજરાતી ભાઈ ખેલ થતી લો ગુજરાતી ભાઈ ખેલ થતી લો ગુજરાતી.
1: વેલકમ બેક મિત્રો. 19મી સદીમાં પાશ્ચાત્ય શિક્ષણ અને સભ્યતાના પ્રભાવથી ગુજરાતમાં નવજાગૃતિ આવી અને તેના પરિણામે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે નવા વિચારોનો ઉદ્ભવ થયો અને ક્રાંતિકારી પરિવર્તનની ગુજરાતના સાંસ્કૃતિક જીવન ઉપર નોંધપાત્ર અસર થઈ. લોકોના ધર્મ વિશેના સંકુચિત વિચારો દૂર થયા. વહેમ અંધશ્રદ્ધા અને કર્મકાંડમાં ડૂબેલી ગુજરાતની પ્રજામાં નવું ચૈતન્ય પ્રગટ્યું અને લોકોમાં સર્વધર્મ સમાનતાની ભાવના જાગૃત થઈ. 19મી સદીના સમયગાળામાં ગુજરાત વિવિધ રજવાડાઓમાં વહેંચાયેલું હતું. તે સમયમાં પણ ઘણા રાજાઓ વિઝનરી હતા. આવા પ્રજાવત્સલ રાજાઓએ પ્રજાના હિત અને ઉન્નતિ માટે ઘણા કાર્યો કર્યા. મૈત્રક નામના રાજાએ તેમના સમયમાં એક શૈક્ષણિક યુનિવર્સિટીની સ્થાપના કરી જે ખૂબ જ જાણીતી બની અને તેની સરખામણી નાલંદા યુનિવર્સિટી જોડે કરવામાં આવી હતી. પ્રાચીન ગ્રીકના લોકો ગુજરાત પ્રદેશ વિશે જાણકાર હતા અને સાથે સાથે ગુજરાત પણ યુરોપિયન સંસ્કૃતિથી પરિચિત હતું તેવું ઇતિહાસ કહે છે. આ ઉપરાંત મિત્રો, વુમન એમ્પાવરમેન્ટ ભલે 21મી સદીનો શબ્દ હોય પરંતુ તેનું ઇમ્પ્લિમેન્ટ ગુજરાતમાં વર્ષોથી જોવા મળે છે. ગુજરાતના વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનમાં તેમણે સ્ત્રી શિક્ષણ કાયદાકીય રીતે ફરજિયાત અને નિઃશુલ્ક કર્યું હતું. આ બાબત તેમની દૂરંદેશી સાબિત કરે છે. તો ચાલો સાંભળીએ આ સુંદર મજાનું ગીત.

વેલકમ બેક મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો બ્રિટિશ શાસન દરમિયાન કાઠિયાવાડ, કચ્છ, ઉત્તર અને પૂર્વીય ગુજરાત સહિતના મોટા ભાગના ગુજરાતમાં સેંકડો રજવાડા હતા, જ્યારે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત સીધા બ્રિટિશ શાસનની હેઠળ હતા. ભારતીય સ્વતંત્રતા એટલે કે 1947 પછી ભારતની સરકારે ગુજરાતના રજવાડાઓનું વિલીનીકરણ કરીને બોમ્બે સ્ટેટની સ્થાપના કરી, જેમાં ત્રણ મોટા એકમો સૌરાષ્ટ્ર, કચ્છ અને બોમ્બેનો સમાવેશ થયો, જેમાં ગુજરાતી ભાષી સમુદાય ઉત્તરની બાજુએ અને મરાઠી ભાષી સમુદાય દક્ષિણની બાજુએ વસતા હતા. સમયાંતરે સરળ વહીવટ અને વિકાસ માટે થઈને 1 મે 1960 ના દિવસે સંયુક્ત સમજૂતીથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો બન્યા. આથી જ 1 મે 1960 નો દિવસ ગુજરાત સ્થાપના દિન તરીકે ઓળખાય છે. તો મિત્રો, આજે આપણે ગુજરાતની થોડી પ્રાચીન અને જાણી અજાણી વાતો કરી. પ્રેમમાં મીઠી વેદના મળી એ બહુ છે, પ્રેમમાં મીઠી વેદના મળી એ બહુ છે, સ્વપ્નોને નવી દિશા મળી એ બહુ છે, પ્રેમ પૂરો થયો કે અધૂરો રહ્યો વાત એ નથી, પણ પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે. એ વાત તો સાચી, પ્રેમનો અવસર મળે એ પણ ખુશીની વાત છે. તો હવે તમારી મજાની મિત્ર માનસીને રજા આપો અને આ સુંદર મજાનું ગીત આપ સૌને માટે અહીંયા પ્લે કરું છું. આવજો.